0: બોલ જણા હો શકે સાઈડ સે ટેસ્ટ કર્યું તો કોની બાકી સિંચાઈ ખરા જણા મતલબ મુશ્કેલ લાગે.
1: હા તો બહુ થોડો મૂંગ કે અલગ ભાઈ દલની ફસલ વેચે કે થોડો સો કે લવણીય પાણી વે વારી અબ જમીન કો પાણી હૈ ને કમ મને ઓર બરસાત કે પાણી મે જ્યાદા વે બિલકુલ ઠીક હૈ. તો આ તો બાત હોગી. અબે આપા ગવાર કી બાત કરી ઓર અટે ટ્યુબવેલ પર અબાર આપા કે કઈ બાયડો બાદરે મે અબ કે કઈ કિસી કિસમ કી બાજરી જ્યાદા ભાઈઓ.
0: હા માં તો પરમેનન્ટ આઈ ભાવા
1: તો ઇનકો કિતો ઉત્પાદન બહોત બઢિયા
0: હા બઢિયા હે 6-7-8 ક્વિન્ટલ તક
1: ગયા. અચ્છા જન બહોત બઢિયા છે 6-7 ક્વિન્ટલ હો જાય બહોત બઢિયા બાત હૈ. તો એમ દેખી આપ હાઇબ્રિડ કિસમ કી બાત ગેવજી કરી હો ભાઈ આપણ ઉત્પાદન તો 6-7 ક્વિન્ટલ હો જાય લેકિન ઈ કો જો ચારો હૈ ઓ ચારે કો કઈ સ્થિતિ હૈ ચારો અગર બાકી જગી કિસમ લાઉં બી કે લંગે ટંગી હો જાવે કે ચારો કી કમ હોય કો
0: ચારો ઠીક હૈ પશુઆ મે વાસ્તે તો કુછ હો જાવે
1: ઠીક બાત હૈ. અબ કી વાર દેખ રહ્યા ગેવરજી કી થે તો કાફી પ્રગતિશીલ કિસાનો રોજ ભી બહુ ઓર અબ કી વાર કમ દે રહે કપાસ કી ફસલ કો કઈ રુઝાન હૈ લોગાઓ કપાસ કી ફસલ કમ ક્યો બારી આપકે
0: કપાસ સાહેબ બહોત મહેનત બહોત માંગે પતે હરી બીમારી ઘણી આવે પાણી ઘણો દેણો પડે ઓર પતે આજકલ સાટોર મકડો બીમારી ઘણા હોને લાગે ઇસ તરહ ઘણા કરના પડે એ વાસ્તે લોગ
1: તો ભાઈ થારે કણો મતલબ મહેનત જ્યાદા વે ખર્ચો જ્યાદા વે ઉત્પાદન બી બીતો વે કોની તો હરી બીમારી ભી અંકે કપાસ મે જ્યાદા વી વાસ્તે લોકો કો રુઝાન હે જો કપાસ કી તરફ કમ. અબે જકી આપાં કે ગવાર કી અબાર કી સ્થિતિ હે બાજરી હે અબાર કે ટાઈમ મે તો કોઈ હરી બીમારી કોન લાગ નજર આવે સાને
0: અબાર બગિયા હે
1: બરસાત અભી આપાં કે કિતા દિના પહેલી હુઈ હે
0: બરસાત 5-7 દિન પહેલા હુઈ હે.
1: તો અભી વરસાદ મે કિતા દિન વરસાદ નહીં વે તો યા ફસલ હે જકી મે કોઈ લાંચો કોન પડે સબ તો બરસાત સબ તો બરબાદ મે બરસાત કી ઓર હે જકી આપણે જરૂર પડી. તો બહોત બઢિયા. તો અબાર ગેવરજી આપાં કે આ બતાઓ ગાંવ મે કી કોઈ વિશેષ બાત જકી કિસાન ભાયા વાસ્તે ઓર સરકાર કી તરફ આપા માંગ કરા કાંગ ભી કિસાન કી વાસ્તે જકી કોઈ વિશેષ સુવિધા હે ગાંવ મે હુણી તીજે બા હે કોની બી કે બારે મે થાઉ કાઈ વિચાર.
0: અબ તો અબ કે તો સા પૂરી ખેતી લગભગ 90-95% ખેતી ખરીદી ઓર નિનાણ હાઈ ગયા કિસાન તો ચાલે બેસ્ટ ફોર મે કોઈ સુવિધા દે જતી લે લે બાકી તો
1: કિસાન સંતુષ્ટ હે આપકા ઓર કોઈ દિક્કત હે કોન.
0: હા મે તો દેખો ટાઈમલી સરકાર સ્પેશિયલી લેટી દેવે જકે લે લે ઓર હવા તો થોડી બહોત ફેલન તો ખાદ બીડી વગેરે ડીઝલ બી લોકલ ને પરેશાની હૈ થોડી થોડી બાકી તો અબે વાત ઠીક હૈ
1: બધી સ્થિતિ ઠીક હૈ કુલ મિલા બોલ. તો બહોત બઢિયા ગેવરજી થે ચોપાળુ માં જુડિયા ઓર મને આપ ગાંવ કી થાંગ કે ફસલ કી બઢિયા જાણકારી દીવી એ વાતે આપને દેવા ધન્યવાદ. રામ રામ સા.
2: તો મનોજભાઈ ઘેવરજી આપણે ગાંવરી આપણે ખેતરી અનુભવ રી બહોત ચોકી જાણકારી દીધી ઓર એની વાસ્તે બને ભી એક ફેરું ધન્યવાદ દેવા. પણ બાતા દેખો કે ખેતી કી આધુનિક કી તકનીકી હે
3: બાત આપણે
2: કરી એર આપણે ભગત મિલી દેના આપણે ઓર ભી કોઈ કામ રી બાત પણ ખાલી બાતા હી બતાઉ બેળુ કરો કે કી ભયાણ કી ગીત ભજન સુણાવ
3: ગીત ભી સુણાવ ભજન સુણાવ આજ.
2: હા તો કઈ ભજન સુણાવ
3: શાસ્ત્રી હો ગયડો મનવા કુસંગ મે મજ જાય
2: ઓ ચોકી સંગત રાખણી વાત સુણો ભયા લોક ભજન